નમસ્કાર શ્રોતાઓ, આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનાર અમારા બધા શ્રોતા મિત્રોનું સહર્ષ સ્વાગત છે. આજના આપણા રંગીન ગુજરાતી ગીતોના આ કાર્યક્રમમાં રત્ના આવી પહોંચી છે આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ આશા કરીએ આપ સૌ કોઈ મજામાં હશો. આજના આપણા કાર્યક્રમને ચાલો મધુર ગુજરાતી ગીતોની સાથે જોડીશું અને મધુરતાની સાથે આપ સૌ કોઈનો પ્રેમથી અમે સાથ આપીશું. ભાઈ શ્રોતા મિત્રો, કહેવાય છે કે લાગતું હતું કે જિંદગીને બદલવામાં સમય લાગશે, પણ ક્યાં ખબર હતી કે બદલાયેલા સમય જ જિંદગી બદલી નાખશે. ચાલો હિંમત કરતા જીવનમાં આગળ વધીએ અને આશિષ દેસાઈના સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ ગીતની સાથે કરીએ પહેલ આપણા આજના કાર્યક્રમની. અને હિમાંગીનીના સ્વરમાં હિમાંગીની દેસાઈએ સાથે સ્વર આપ્યો છે. એન્જોય કરીએ આજનું આ પ્રથમ ગીત, ભક્તિમય ગીતની સાથે હરિના દર્શન કરીએ. હરિના જીવનમાં આપણે કહીને હરિના નતમસ્તક થતા આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ.

જે મનથી મજબૂત હોય એને કોઈ ઝેર મારી શકતું નથી, અને જે મનથી ભાંગેલો હોય એને કોઈ દવા બચાવી નથી શકતું. સમય દરેક સમયને બદલી નાખે છે, ફક્ત સમયને થોડો સમય આપો. નંદલાલ ચંગાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું ગીત.

શ્રોતા મિત્રો, જોતા ને જોતા આજના આપણા કાર્યક્રમને સમાપ્ત કરવાનો સમય આવી ગયો. રોંગ સાઈડ રાજુનું આજનું આ છેલ્લું ગીત દિવ્યકુમારના સ્વરમાં અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ મળ્યો તે માટે ઘણું ઘણું આભાર. અને પ્રોગ્રામમાં આજે વિરામ આપતા અમે રજા લેશું. ફરી મળીશું જલ્દી. બસ ત્યાં સુધી તમે પોતાનું ધ્યાન રાખો અને બસ અમારો પ્રેમથી આમને આમ સાથે દેતા રહો. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌ.